0: અરે આ તો એકલી
1: એકલી એમ કહો ભૂમિ રમાયા બહુ ઉચકાયા ઉને પીલીન સીટમાં આમી સીટ નીકળો બેટમાં વે પાંગરે જેર જતો એવડા ફોટો ખીચતા
0: ડૂબાયો યાર.